મગાડે કોઈ તારે વાગ્યું પાહે પારે ઓ તારે પાહે પારે ઓ તારે સચિયા.

0: કાકી એકે દરસ તુહારો સુખમની સુખમૃત પ્રભ નામ પ્રભ કે સિમરન ગર્ભ ન બસે પ્રભ કે સિમરન પ્રભ કે સિમરન પો ન વ્યાપે પ્રભ કા સિમરન સાધ કે સંગ પ્રભ કે સિમરન રિધ સિદ્ધ નો નિધ પ્રભ કે સિમરન જપ તપ પૂજા પ્રભ કે સિમરન તીરથ સ્નાની પ્રભ કે સિમરન હોય સુપલા સે સિમરે જી નાપ સિમરાય પ્રભ કા સિમરન સબ તે ઊંચા પ્રભ કે સિમરન તૃષ્ણા બુજે પ્રભ કે સિમરન મન કી મલ જાય પ્રભ જી બસે સાધ કી રસના પ્રભ કો સિમરે સે તન મનતે પ્રભ કો સિમરે સે જન પ્રવાન
1: સિમરે સે પુરા પ્રધાન
0: સિમરે સે બે મોતા જે
1: પ્રભ કો સિમરે સે સર્વ કે રાજે
0: પ્રભ કો સિમરે સે સુખવાસી
1: પ્રભ કા સિમરે સદા વિનાશી
0: સિમરન જે લાગે જીને આપ દયાલા
1: નાનક પ્રભ જી ગુરવાલા
0: પ્રભ કો સિમરે સે પર ઉપકારી
1: પ્રભ કો સિમરે તે સદ બલિહારી
0: પ્રભ કો સિમરે સે મુખ સુહાવે
1: પ્રભ કો સિમરે તે શોક બે આવે
0: પ્રભ કો સિમરે તિન આત્મ જીતા
1: પ્રભ કો સિમરે તેને મારીતા કો સિમરે બસે હારનેરે
0: કાતે અંદિન જા
1: નાન સિમરન પૂરે પાવ
0: પ્રભ કે સિમરન કારજ પૂરે
1: પ્રભ કે સિમરન કભુ ના જુરે
0: પ્રભ કે સિમરન હર ગુણ બાની
1: પ્રભ કે સિમરન સહ સમાની
0: પ્રભ કે સિમરન ને ચલ આસન
1: પ્રભ કે સિમરન કમળ બિગાસન
0: પ્રભ કે સિમરન ન ચુનકા
1: સો પ્રભ સિમરન કા અંત ના

0: કોટ પાતાલ કે વાસી
1: કઈ કોટ નરસુર નિવાસે
0: કઈ કોટ જન્મે જીવે મરે
1: કઈ કોટ ભજને ફરે
0: કઈ કોટ બેઠતી ખાય
1: કઈ કોટ